0: મહેન્દર કપૂર રે ગાવડે બાબે રે હરજસ રે સાથે કાર્યક્રમ ગ્રામીણ જગત વખત ઉર્યો પૂરો તો આપણે સાથે દિવાન દાન રત્ન
1: ઓર સંદીપ પારીખના સીખ ધીરાવસા ઘણા ઘણા
0: રામ રામ સા